કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી અપને પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜੀਵਨ ਆਸਾਵਾਦੀ ਹੈ ਜੀਵੇ ਆਸਾ ਮਰੇ ਨਿਰਾ ਸਾਈ ਦੇ ਪਿਆਰ ਵਿਚ ਇਹ ਵੀ ਕਿਸੇ ਅਗੰਮੀ ਆਸ ਵਿਚ ਬੈਠਾ ਹੈ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੇ ਜੁੜਿਆ ਹੈ।